0: जाकनी करे कोताई गला काई निको गीत आय
1: गीत मन तो आरी बढ़िया निको आका लागसी आरी
0: लागसी आय करे कोता मिसाई जैसी ये दे ई ऑनलाइन आने पिलाट को पाठ पढ़ लाई नहीं
1: ओ आज कल पढ़ लाई नहीं काय
0: कंप्यूटर फोन दे के पाठ पढ़ लाई नहीं आईटा पढ़ ले केतक बोल की खराब की कायटा बोली को डाग्या के पोचार ली सुनबू की
1: हाय सुनबी नहीं आरी
0: अल सुन
2: अल आगे जुआर
3: जुआर जुआर मैं कोटपाड़ रो प्रदीप कुमार प्रधान आए
2: हाल तमे काय काम करलास नी
3: मई फने मास्टर काम कर लेनी
2: एले बढ़िया कथा એટલે આમર જન આજીર વિષય આછે ઓનલાઈન શિક્ષા બોલવાટા આટા બોલે કાયટા બોલી કરી ગોટ વિષય આછે એટલે બોડિયા લોક સંગ આમે ભેટલું આછું આરે આમર ભાઈ બહેની મન બોડિયા સબ જાનકે પરવાય જે ઈ આમર ઓનલાઈન શિક્ષા બોલે કાયટા
3: ઓનલાઈન શિક્ષા બોલે કાય કે સરકાર તો ગોટ યોજના કરલા આછે બોલે પિલાટો કે ઘરે બસકે મને પાઠ પડવાય એટલે કાય એસે આછે બોલે સૌ કર ઘરે મોબાઈલ નહીં કેતા કર ઘરે આછે જાય પિલા મને ઓનલાઈન શિક્ષા દેવી હોય ભને હાઇ મન સબ ફ્રી ફાયર કાઈ કાઈટા એટા હું સુ હાઈટા હાઈટા દેખવાય એ પાઠવાનું ધ્યાન ના દે
2: એટલે ઈ જોન ઓનલાઈન શીખ્યા ઈ ઓનલાઈન બોલે ઈ જોન કોમ્પ્યુટર તાને પડાવવા ઈ ફોન તાને પડાવવા આઈ પાઠાય ની
3: ના ના ના ઓનલાઈન શીખ્યા બોલે મોબાઈલ થાને ઈ કરવાય હાઈ મનો પેનલ બોડ થાને દેખવાય ટીવી રેલે ટીવી થાને આઈસી તાર ટેક ગોટે કાથે શીખ્યા પાઈ બોલી રોડ ટેક આથે પાઠ પડવાય બોલી ગોટે પેક કરલા છે તાય પેક થાન દેખવાય આરે ઓનલાઈન શીખ્યા ભલ કાય ઘરે જોનટા ના બુતર લેખને માસ્ટર મન કે પોચારલે સાંગી દેવાય બઢિયા યોજના એટા ઓનલાઈન શીખ્યા ભલ યોજના જે તાકે ભલ ગીરે આમ યુઝ કરલે ભલે સે આરી ને
2: એટલે ઈ જન સરકાર યોજના ઈટા પિલા મનર કાજે આરી સબુર કાજે મિશા ઈટા ગોટે ભલ યોજના આય
3: ભલ યોજના ઓનલાઈન શીખ્યા બઢિયા આય આ યુટ્યુબ થાને પણ સૌ પાઠ કે કાઢીગીરી દેખવાય એટલે કઈ એસા ચાહે પેલા મનકર ઈચ્છા તો કોનો ગેમ ખેલવાય કોને કોનો વાટ જીવાય કોનો વાટ નહીં કોણ નહીં ઓનલાઈન બોલી કરી દેલા છે ના આયા બુઆ ભારી ટેન્શન હા જડકી દે એટલે મોબાઈલ દેખતે રહેવાય
2: દેખતે રે ભાઈ એટલે એમથી સુનવાક મિલ્લા નહીં એ ગોટ ગોટ અમર ભાઈ બહેની મન આછે બોલે પિલાર કાજે મોબાઈલ ઘેની દેવા કાજ મિશા મન કે ડાબુ નહીં પિલા મોબાઈલ ગોટ ઘેન દે બોલે ગોંડરી જાય રેસી એટલે

0: કેટલી ઓટો રાબા પુની હે આપના પાડી દુકાન કાય કાય ટા મને ગીત મને કોણથી રોકી દેઉં છી ગીત મને દેખની
1: ઓય કાય ની માર લાગસી નહીં
0: બોડિયા લાગલા હા
1: પંજીકરણ કરવાર અછે સર્ટિફિકેટ બનાવવાર અછે સીટા મિસા આયા બુઆ મરી જાય રેવાલ મિસા સીટા કે આમે સર્ટિફિકેટ બનાવવાર અછે પુની
0: ઓહો
1: એટલે સીટા કેંતી કોંતી જઈકરી સીટા બનાવવાર સે ગોડ બાબુ સાંગે પછાડલી છી
0: હાલ સુનુ ની ઓલ જાન કે એસી હાલ સુનુ
1: જોર લાગો બાબુ
2: જોર જોર
1: આલે તમારો પરિચય લોક કહી દે કાઈ
2: મોર ના સુધાકર મિશ્ર
1: આલે કઈ કામ કરલાસની
2: હું મ્યુનિસિપાલિટી જોબ રાછી હા હા જયપુર શહેર ભીતર મ્યુનિસિપાલિટી રહેવો
1: આલે આલે કે બેઠાનું બાબુ કરલાસની
2: હું 95 વર્ષ થાનું કોલેજ
1: આલે એટલે બોલ કથા એટલે બાબુ મ્યુનિસિપાલિટી લોગે કઈ કઈ કામ કરલાસની એટલે
2: મ્યુનિસિપાલિટી લોકે તો બેસી ગુડ કામ હલાણી
1: હમ
2: અમારો બેસી ગુડ સેક્શન કામ હલા હલાણી
1: હમ
2: તારે અછી અમારો જન્મ મૃત્યુ પંજીકરણ હવો તાપરે તાર ભત્તા કે પાઇ ના બોલે 60 વર્ષ ઉર્ધ લોક ભત્તા પાઇવા આવેદન કરીબે સાન સાન સ્કીમ રે લોન મિસર લોક મને પાઉચી 20,000 40,000 60,000 એસબુ જગ લોન ભી પાઉચી
1: આરી ગોટે કાઇલે કોઈલાસ બાબુ જન્મ મૃત્યુ પંજીકરણ બોલીકિના એટલે એવે જન્મલા બોલે તાકે આરી ખાઇટા કરવાર છે બાબુ કોંતી લેકેવાર આરી કેંતી
2: હોસ્પિટલ જન્મ હલા હોસ્પિટલ જન્મ હલા રેકોર્ડ પળેબ આગ મ્યુનિસિપાલિટી ઓફિસ કુ આસતલા એ રાવણાગુડા જાઉચી કુમલીપુર એ બી જન્મ હવાટા આગ જેતકે જન્મ હોતલે આમ પાખરે સબ જાક રજિસ્ટર અછି પંજીકૃત હેકરી અછી
1: બલે આમર મ્યુનિસિપાલિટી લોગે
2: હા જે આમર મ્યુનિસિપાલિટી ઓફિસ રે તતળે હોસ્પિટલ થિલા સી સમયરે જેતળે જન્મ હોતલે સમસ્તે
1: ઓય ઓય
2: સમસ્તકર રજિસ્ટર રે આમ પાખો ગુટે તાંગે પઠેવે મેડિકલ વાલા ઈ સપ્તાહરે એતિક લોકો જન્મ હલે એતિક લોકો મલે આમ પઠેવે આમ પાખરે રજિસ્ટ્રેશન હેકરી રહીબો તાપરે